आकाशवाणी समाचार संस्कृति भूलिया वांचे छे। सौ प्रथम मुख्य समाचार। केंद्रीय मंत्री पीयूष गोयले ब्रिक्स देशों ने आंतरराष्ट्रीय व्यापार में महिला उद्योग साहसिकों ने प्रोत्साहित करने पर भार मूक्यो। संरक्षण मंत्री राजनाथ सिंह जापान वायुसेना फाइटर जेटना समावेश ने भारत जापान संरक्षण भागीदारी में एक सीमाचिन्ह रूप गणाव्यू। मुख्य चूंटणी कमिश्नर ज्ञानेश कुमार गुजरात की बे दिवसीय मुलाकाते अमदावाद पहुंचा। ईरान और साउदी अरेबिया में विस्फोटों थता अमेरिका और ईरान वच्चे संघर्ष वध्यो। महिला एशिया कप क्रिकेट मैच की आज पहली सेमीफाइनल में भारत नो मुकाबलो बांग्लादेश सामे थशे। समाचार विगतवार। केंद्रीय वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयले ब्रिक्स देशों ने आंतरराष्ट्रीय व्यापार में महिला उद्योग साहसिकों ने महिला आगेवानी हेठना साहसों माटे सहियारा प्रयासों आदरवा हाकल करी छे। मंत्रीए महिला केन्द्रीय साहसों माटे वृद्धि और तकों लाभ लेवा माटे क्रेडिट बजारों और व्यवसाय नियमों ने सरल बनावानी जरूरत पर भार मूक्यो हतो। તેઓ નવી દિલ્હીમાં બ્રિક્સ ડબલ્યુબીએ મહિલા આગેવાની હેઠળના વિકાસ પરિષદને સંબોધિત કરી રહ્યા હતા। શ્રી ગોયલે જણાવ્યું કે ભારતે મહિલાઓને નાણાકીય સામાજિક રીતે અને શિક્ષણ કૌશલ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરીને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનો ઉદ્દેશ દેશના વિકાસમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે। संरक्षण मंत्री राजनाथ सिंह जापान वायुसेना फाइटर जेट समावेश ने भारत जापान संरक्षण भागीदारी में एक महत्वपूर्ण सीमाचिन्ह रूप गणाव्यु। एक सोशियल मीडिया संदेश में श्री सिंह कहु कि बने देशों वच्चे वधता विश्वास और भारत प्रशांत क्षेत्र में शांति और स्थिरता प्रत्येनी सहियारी प्रतिबद्धता ने प्रतिबिंबित करे। तेमणे कहु कि गया महीने नवी दिल्ली में जापानी समकक्ष शिंजीरो કોઈઝુમી સાથે ફળદાયી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો હતો। તેમણે કહ્યું કે વીર ગાર્ડિયન કવાયત જેવી પરસ્પર મુલાકાતો આ તાલમેલને વધુ મજબૂત બનાવે છે। બે દિવસના શ્રીલંકાના પ્રવાસે ગયેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરો અરવિંદ ડી સિલ્વા, સનથ જયસૂર્યા અને ચામિંડા વાસને મળ્યા। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાજનાથસિંહે કહ્યું કે આ ક્રિકેટરોને તેમના અસાધારણ પ્રદર્શન માટે ભારતમાં લાખો લોકો દ્વારા પ્રશંસા મળી છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મલેશિયા તિમોર લેસ્ટે

0: અને મ્યાનમારના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી. આ બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને વનીકરણ પર 9મી આસિયાન ભારત મંત્રીસ્તરીય બેઠક દરમિયાન યોજાઈ હતી. મલેશિયાના કૃષિ અને ખાદ્ય સંરક્ષા મંત્રી મલેશિયા મોહમ્મદ બિન સાબુ સાથેની તેમની મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણે જ્ઞાન, કુશળતા અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનના મહત્વનો ઉલ્લેખ કર્યો. મંત્રીએ સંયુક્ત કૃષિ સંશોધન, ટેકનોલોજી અને નવીનતામાં સહયોગને મજબૂત બનાવવામાં પણ રસ દર્શાવ્યો. ભારત અને મલેશિયા વચ્ચે કૃષિ અને સંબંધિત મુદ્દાઓમાં ગાઢ અને મજબૂત ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી. તિમોર લેસ્ટેના કૃષિમંત્રી શ્રી માર્કોસ દા ક્રુઝે કૃષિમાં વિવિધ પડકારોનો સામનો કરવા અને રાષ્ટ્ર માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને પક્ષો વચ્ચે મજબૂત સંસ્થાકીય પદ્ધતિઓ બનાવવામાં ઉત્સુકતા દર્શાવી. સરકારે 20,800 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે સંકળાયેલા 8 રેલવે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ લાઇન ક્ષમતા વધારવા, કાર્યકારી ક્ષમતામાં સુધારો કરવા અને મુખ્ય રૂટ પર ભીડ ઘટાડવાનો છે. ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 10,783 કરોડ રૂપિયાથી વધુના 3 પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના 14 જિલ્લાઓને આવરી લેશે, જે હાલના રેલવે નેટવર્કમાં લગભગ 656 કિલોમીટરનો વધારો કરશે. વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓના મહાનિદેશક ડોક્ટર ટેડ્રોસ અધાનમે તિમોર લેસ્ટેના દિલ્હીમાં દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક સમિતિના 79મા સત્ર દરમિયાન કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી. ડોક્ટર ટેડ્રોસે શ્રી નડ્ડાને ભારતની નોંધપાત્ર આરોગ્ય સિદ્ધિઓ, ખાસ કરીને માતા અને બાળક સ્વાસ્થ્ય અને બિનચેપી રોગો સામેની લડાઈમાં નોંધપાત્ર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડબલ્યુએચઓના મહાનિદેશકે જણાવ્યું કે 1,60,000 આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા ભારત તેના નાગરિકો માટે હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર માટે સ્ક્રીનિંગ સુલભ બનાવી રહ્યું છે. તેમણે ક્ષય રોગ નાબૂદ કરવા, તબીબી ઉત્પાદનોના નિયમનને મજબૂત બનાવવા અને વિશ્વ આરોગ્ય સંગઠનને ટેકો આપવા બદલ ભારતના પ્રયાસો પર પણ ચર્ચા કરી હતી. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં પહોંચ્યા બાદ તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધી સરદાર પટેલની જન્મ અને કર્મભૂમિ ગુજરાતની પાવન ધરતી ઉપર આવવાનો ગર્વ છે.
1: गुजरात की पावन भूमि पर आने पर ये बहुत गर्व का अनुभव हो रहा है. महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल जैसी महान जन्मभूमि की और स्टेशन के सदस्यों के साथ ही कर्मठ बूथ लेवल ऑफिसर, वाइस चांसलर, प्रिंसिपल और छात्राओं के साथ आज विभिन्न कार्यक्रमों में संवाद करेंगे.
0: આજે દિવસ દરમિયાન જ્ઞાનેશ કુમાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ખાતે ચર્ચામાં ભાગ લેશે. એએમએ ઓડિટોરિયમમાં તેઓ વક્તવ્ય આપશે, તેમજ પ્રશ્નોત્તરી સેશન યોજશે. આવતીકાલે તેઓ ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે રાજ્યભરમાંથી આવેલા 500થી વધુ બીએલઓ સાથે મુખ્ય સંવાદ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. વિનાશક પૂરને પગલે ભારતે નેપાળને માનવતાવાદી સહાયતા વધારી છે. અત્યાર સુધીમાં 130 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી છે અને શોધ, બચાવ અને ફોરેન્સિક કામગીરીમાં મદદ કરવા માટે 54 નિષ્ણાંત કર્મચારીઓને તૈનાત કર્યા છે. નેપાળમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે જણાવ્યું હતું કે 35 ટન રાહત અને બચાવ પુરવઠો લઈને 8મું ભારતીય વાયુસેનાનું વિમાન કાઠમંડુ પહોંચ્યું છે. આ દરમિયાન ભારતની વિશેષ ટનલ બચાવ ટીમે શરૂઆતમાં ચિલીમે અને લંગટાંગમાં 2 ઉચ્ચ જોખમી સ્થળોએ નેપાળી સેના સાથે સંયુક્ત કામગીરી શરૂ કરી હતી. ઈરાનના દરિયાકાંઠાના હોર્મુઝગન પ્રાંતના કેશ્મ આઇલેન્ડ, સિરિક અને મિનાબ કાઉન્ટીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયાના અહેવાલ છે. વિસ્ફોટો અંગે ઈરાને અહેવાલ આપ્યો કે સિરિક અને મિનાબના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પાયે વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. હોર્મુઝગન ગવર્નરેટે જણાવ્યું કે ધડાકાઓના અવાજો સમુદ્રમાં સંભળાયા હતા. દરમિયાન આરબ અને સાઉદી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સાઉદી અરેબિયામાં કિંગ ફહદ એરબેઝ નજીક અનેક વિસ્ફોટો થયા છે. સાઉદી શહેર તેફમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલો અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધતા તણાવના સંકેત આપી રહ્યા છે. દરમિયાન વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે કહ્યું કે આગામી અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીઓ પછી ઈરાન સાથેનું યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ જશે. ટેક્સાસના ડલ્લાસમાં રિપબ્લિકન સંમેલનમાં જતા અગાઉ બોલતા ટ્રમ્પે તહેરાન પર વોશિંગ્ટનમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન માટે અમેરિકન

0: મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. અગાઉ ઈરાને યમનના હુતી ચળવળ સાથેના તેના સંબંધો અંગેના યુએસના આરોપીને નકારી કાઢ્યા હતા. હુતીઓ ઈરાની પ્રોક્સી તરીકે કામ કરતા હોવાના યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોના દાવાને ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ ફગાવી દીધો હતો. સ્થાનિક શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં આજે બપોરે નજીવો વધારો નોંધાયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી સેન્સેક્સ 105 પોઈન્ટ વધીને 74,869 પર, જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ વધીને 23,459 પર છે. મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. હરમનપ્રીત કૌરની ટીમે થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાનને હરાવીને ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. આવતીકાલે બીજા સેમીફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. તામિલનાડુમાં મદુરંતકમ અને ધારાપુરમ અનામત વિધાનસભા મતવિસ્તારો માટે પેટાચૂંટણીઓ 6 ઓક્ટોબરે યોજાશે. આ પેટાચૂંટણી માટેનું આજે જાહેરનામું થયું છે. નામાંકન ભરવાની પ્રક્રિયા આ મહિનાની 16 તારીખે પૂર્ણ થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 19 તારીખે રહેશે. ડીએમકે બંને મતવિસ્તારો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મિઝોરમે કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈએસઆઈસી હોસ્પિટલ અને રમતગમતના માળખા માટે કેન્દ્રીય ભંડોળ વધારવાની માંગણી કરી છે. શ્રમમંત્રી લાલન ગિલ્લોવા હમારે નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા હતા અને તેમને મિઝોરમ બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ હેઠળ નોંધણીમાં વધારા સહિત શ્રમ કલ્યાણ પગલાંના વિસ્તરણ માટેના રાજ્યના પ્રયાસોથી વાકેફ કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બ્રિક્સ દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જાપાન વાયુસેનાના ફાઇટર જેટના સમાવેશને ભારત જાપાન સંરક્ષણ ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ગુજરાતની 2 દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા. ઈરાન અને સાઉદી અરેબિયામાં વિસ્ફોટો થતાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધ્યો અને મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી મુંબઈ. વિજયા સહજરાવ રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. જાગતિક હવાઈ વાહતૂક ક્ષેત્રાત ભારતીય પુરવઠાદારાંચા મોઠા વાટા અસાવા યા દૃષ્ટિને સરકાર પ્રયત્નશીલ અસલ્યાચં નાગરી વિમાન વાહતૂક મંત્રી કે રામમોહન નાયડૂ યાંચં પ્રતિપાદન. કુખ્યાત ગુંડ અબુ સાલેમ યાચ્યા સુટકેચી યાચિકા સર્વોચ્ચ ન્યાયાલયાનં ફેટાળલી. ફિલિપિન્સમધ્ये ફેરીબોટીલા આગ લાગૂન 5 જણાંચા મૃત્યુ તર 86 જણ બેપત્તા. આણી મહિલાંચા આશિયા ચષક T20 ક્રિકેટ સ્પર્ધેત ઉપાંત્ય ફેરીતલા પહેલા સામના ભારત અને બાંગ્લાદેશ યાંચ્યાત હોણાર. ભારતીય હવાઈ વાહતૂક ક્ષેત્ર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગાંસાઠી મોઠ્યા સંધી ઉપલબ્ધ કરત અસૂન જાગતિક હવાઈ વાહતૂક ક્ષેત્રાત ભારતીય પુરવઠાદારાંચા મોઠા વાટા અસાવા યા દૃષ્ટિનં પ્રયત્ન સુરૂ અસલ્યાચં નાગરી વિમાન વાહતૂક મંત્રી કે રામમોહન નાયડૂ યાંની મ્હટલં આહે. ते आज नवी दिल्लीत CII या उद्योग संघटनेनं आयोजित केलेल्या परिषदेत बोलत होते. भारत हे केवळ हवाई वाहतूक साधनांचे सुटे भाग जुळवण्याचं ठिकाण न राहता त्या भागांची रचना, प्रमाणीकरण आणि निर्मितीचं केंद्र बनू शकतं असं ते यावेळी म्हणाले. भारताच्या विमान वाहतूक क्षेत्रात जागतिक हवाई वाहतूक कंपन्यांना मोठा रस असल्याचं ते यावेळी म्हणाले. केंद्रीय कृषी आणि शेतकरी कल्याण मंत्री शिवराज सिंग चौहान यांनी काल मलेशिया, तिमोर लेटे आणि म्यानमार इथल्या कृषी मंत्र्यांसह संयुक्त उच्चस्तरीय बैठक घेतली. भारत आणि मलेशिया यांच्यात शेती संबंधी ज्ञान सामायिक करणे, संयुक्त कृषी संशोधन यावर या बैठकीत चर्चा झाली. म्यानमारच्या कृषीमंत्र्यांनी भारत आणि म्यानमार या दोन्ही देशांमधल्या कृषी आणि कृषी संबंधित क्षेत्रामधल्या सहकार्य यासाठीचा सामंजस्य करारावरची बोलणी पुढच्या टप्प्यात असल्याचं या बैठकीत सांगितलं. जपान वायुसेनेच्या लढाऊ विमानांची भारत भेट ही भारत जपान संरक्षण भागीदारीतला मैलाचा

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર આપનો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી. બસ થોડી જ વારમાં આપણે શરૂ કરીએ છીએ આ કાર્યક્રમ.

0: तू मने भगवान एक वरदान आपी दे। परंतु आमा खूब मोटी बात कीधी छे, अने जीवन अने जिंदगी विषय बड़ी नकामी ज वातो छे। जीवन ए बोझ लागे छे, बंधन लागे छे, जोम छे त्यां सुधी शोषण थाय छे, अने जोम पते पछी कोई पोषण करतो नथी। अने आ जे मारा दुखियारा जीवन ने तांतणा कापी दे, અને જ્યાં તું વસે છે ત્યાં તું મને સ્થાન આપી દે। ઈશ્વરની સાથે સ્થાન મળે એ તો ખૂબ મોટી વાત છે, પરંતુ એના માટે એવા કર્મો પણ જોઈએ। કારણ કે કર્મો વગર ત્યાં પહોંચવું મુશ્કેલ છે। માત્ર પ્રાર્થનાથી આપણે ઈશ્વર સુધી પહોંચી શકતા નથી, કારણ કે આપણે એવું સમજીએ કે માત્ર આપણે ઈશ્વરને ભજી લઈએ એટલે પછી આપણને મોક્ષ મળી જશે, તો એવું ખરેખર થતું નથી। અરે પણ આપણે ક્યાંથી બોલી રહ્યા છે?
1: એ જ તો હું કહું છું, આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું ભૂલી ગયા તરુબેન।
0: ઓહો, ગીત જ એટલું સરસ હતું કે એમાં જ વહી ગઈ। અને જીવન વિશેની આવી વાતો, હા જીવન સરસ જ છે,
1: સરસ,
0: હા જીવન સરસ છે। અને આપ્યું છે કોણે? એ જ ઈશ્વરે આપ્યું છે, તો એણે આપેલી વસ્તુ ખરાબ કઈ રીતે હોઈ શકે? પણ એક આપણે એક કાલ્પનિક દુનિયામાં વસતા હોઈએ છીએ કે ત્યાં સ્વર્ગમાં બધું સુખ હશે અને બધી શાંતિ હશે અને બધું ખૂબ સરસ સરસ હશે, જે વસ્તુ આપણે જોઈ નથી એની કલ્પનામાં આપણે ડૂબેલા હોઈએ છીએ। પરંતુ જે હકીકત છે, જે વાસ્તવિક છે, એના વિશે આપણે વિચારતા નથી। આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ, ખરા સોના, અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી। અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: હું શ્વેતા
0: અને હું તરુલતા। તમામ મિત્રોને તરુલતા અને શ્વેતાના સસ્નેહ
1: નમસ્કાર।
2: એવરી ગ્રેટ જર્ની બિગિન્સ વિથ પીપલ કમિંગ ટુગેધર ટુ લિસન, ટુ લર્ન, ટુ ઇમેજિન વોટ્સ પોસિબલ। ધીસ ઇઝ ધ બ્રિક્સ 2026, અ મોમેન્ટ વેર લીડર્સ, ઇનોવેટર્સ, બિઝનેસીસ એન્ડ કમ્યુનિટીઝ ફ્રોમ ધ બ્રિક્સ નેશન્સ કમ ટુગેધર ટુ સ્ટ્રેન્થન પાર્ટનરશિપ્સ। India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.

0: मित्रों रोज तमारी फरमाइश ना गीतो जे रही जाए ये अमे क्यारेक ने क्यारेक एडजस्ट करीने वगाड़ी लेता हुए छे, तो आशा राखे के आपे आ गीतो सांभळ्या हशे।
1: तरुबेन तमे जीवन ने वात करी पण आ जीवन एटले खुशीओनो एक मेळो कहेवाय, क्यारेक हसवू क्यारेक आंसूओनो रेलो, सुख दुखनी आ सफरमां चालता जवू, दरेक क्षणने हसीने अपनावता जवू, आ जीवन केटलो अनमोल छे ने। આપણા આ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવતી રહે પણ દરેક અંધારા પાછળ એક સવાર હોય છે, જેવી રીતે ઉગતા સૂરજની સાથે એક નવી આશા, એક નવી કિરણ અને એક નવો દિવસ આવે છે, એવી રીતે જ કેટલાય એવા દિવસો છે જે આપણે ઉજવતા હોઈએ છીએ।
0: ખરેખર
1: હા
0: જીવન આવું છે।
1: હા
0: અરે ના મને તો કોઈ પ્રેમ જ નથી કરતું।
1: કરું છું ને, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને આપણા શ્રોતા મિત્રો પણ તમને ખૂબ જ પ્રેમ કરે છે।
0: હા ના આવા વિચારો આવે કે તો મને મારી પાસે પૈસા જ નથી, મને કોઈ સમજતું જ નથી, મારી કોઈ પરવા જ નથી કરતું,
1: એ તો એકદમ,
0: અને હું કેટલો હોશિયાર છતાંય કોઈ મને મારી ગણતરીમાં જ નથી, લોકોની ગણતરીમાં હું ક્યાંય નથી, અને મારા વિચારોને કોઈ સમજી શકતું નથી। અને જ્યારે આવા વિચારો આવવાના શરૂ થાય ત્યારે એક રસ્તો બીજો ખુલી જતો હોય છે આત્મહત્યા તરફનો।
1: અરે બાપ રે,
0: હા, કારણ કે જ્યારે નકારાત્મક વિચારોની શ્રેણી શરૂ થાય મગજમાં ત્યારે ધીરે ધીરે પગલું ઊંધી દિશામાં વળતા હોય છે અને ત્યારે જીવન ગમતું નથી, અને એટલે જ તો કદાચ આજનો દિવસ છે।
1: આજે છે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે, એટલે કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ।
0: તો હવે આ આત્મહત્યાને કઈ રીતે રોકી શકાય, શ્રોતા મિત્રો આપની પાસે કોઈ સજેશન હોય તો જરૂરથી જણાવો ને। અમારો નંબર છે 02245154134, 02245154135।
2: Great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
3: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे छे श्वेता अने तरुलता। तो श्वेता,
1: हाँ,
0: आपने छे ने इंस्टंट बधुज वस्तु लेवानी आदत पड़ी गई छे।
1: हाँ,
0: ये इंस्टंट फूड होय के पछी इंस्टंट कई पण वस्तु होय आपने तरत जोईती होय छे।
1: हाँ,
0: हवे मन में एक सवाल आव्यो, तरत गूगल ने पूछ्यो ने गूगले जवाब आपी दीधो अने आपणे तृप्त थई गया जवाब थी। पण पहेला शुं हतुं, गूगल नहोतुं आपणी पासे, त्यारे मारी पासे मगजमां जे कई विचार आवे, जे कई सवाल आवे एना माटे हुं 10 पुस्तको वांचुं, 10 पुस्तकोमां एनो जवाब शोधुं, अने आ 10 पુસ્તકોમાંથી જ્યારે મને જવાબ મળે એટલી ધીરજ મારામાં કેળવાય, કારણ કે મારે એ પ્રશ્નનો જવાબ મેળવવાનો જ છે। એના માટે મેં 10 પુસ્તકો 10 જણને પૂછી લીધું, અને એના માટે જેટલો સમય ગયો ને એટલી ધીરજ મારી પાસે હતી કે એ જવાબ મેળવવામાં। પહેલાના જમાનામાં જે લોકો હતા એમનામાં ધીરજ ખૂબ હતી, અને હવે જે લોકો છે એ લોકો ઇન્સ્ટન્ટ પેઢી કહીએ તો પણ ચાલે, કારણ કે આ ઇન્સ્ટન્ટ પેઢીમાં ધીરજ નથી, અને બીજી વસ્તુ સહનશીલતા નથી। એટલે સહનશીલતા, કોઈ પણ વસ્તુ થાય એટલે મારી સાથે જ કેમ, આ પ્રશ્ન લઈને જે અત્યારે

0: ઊભા થઈ જાય છે લોકો કે આ બધું મારી સાથે જ કેમ થાય, અને પછી તરત જ હું ડિપ્રેશનમાં જ, કારણ કે એ પણ ડિપ્રેશન પણ ઇન્સ્ટન્ટ જ આવતું હોય.
1: હા, ઇન્સ્ટન્ટ જ
0: આવતું, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બની ગયા ને,
1: ઇન્સ્ટન્ટ બની ગયા. હા,
0: એટલે બધી જ વસ્તુઓ ઇન્સ્ટન્ટ થતી હોય, એટલે ડિપ્રેશન આવી જાય, આપણે કોઈની સાથે સંવાદ ન કરીએ. અત્યારે ડૉક્ટર પિયુષ ગાંધીએ એવું કહ્યું કે માનસશાસ્ત્રીને બતાડવું જોઈએ, પણ ગાંડાઓના ડૉક્ટરને અરે લોકો શું કહેશે, સમાજ શું કહેશે. આપણે સાયકિયાટ્રિસ્ટ સુધીના પગથિયા ચડતા જ ડરીએ છે, કારણ કે કોઈને ખબર તો નહીં પડી જાય ને કે મેં સાયકિયાટ્રિસ્ટને વિઝિટ કર્યો છે.
1: હા,
0: એટલે સાયકિયાટ્રિસ્ટ એટલે સમાજમાં તરત જ, અરે એમને કંઈક તકલીફ છે, હા મગજની તકલીફ લાગે છે, સાયકિયાટ્રિસ્ટ પાસે જઈ આવ્યા.
1: હા,
0: એટલે આપણે લોકો શું કહેશે,
1: લોકો શું કહેશે,
0: આપણે આપણા શરીરમાં શું થઈ રહ્યું છે અને આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે એની ચિંતા કરતા લોકો શું કહેશે. અને આ જે માનસશાસ્ત્ર જે લોકો ભણ્યા છે એ લોકો આપણા મગજનો ઈલાજ કરવામાં આપણી મદદ જ કરે છે, એ વિચારમાંથી આપણને બહાર કાઢવામાં મદદ કરે છે, પરંતુ આપણે એ વસ્તુ સમજી શકતા નથી. એ લોકોને આપણે ગાંડાઓનો ડોક્ટર એવું જ માની લીધું છે, પણ એકચ્યુઅલી એવું નથી. કારણ કે તમને ડિપ્રેશનમાંથી બહાર કાઢવો, તમારા મગજમાં એક નબળો વિચાર આવી રહ્યો છે, એક નકારાત્મક વિચાર આવી રહ્યો છે, એને કાઢવામાં એ તમને મદદરૂપ થઈ રહ્યા છે.
1: બરાબર,
0: એટલે એ ગાંડાઓના ડોક્ટર નથી, એ મગજના ડોક્ટર છે, એને માનસશાસ્ત્ર એમણે ભણ્યું છે એટલે એ તમારી મદદ કરી રહ્યા છે. પરંતુ એમના પગથિયે તો જાઓ તો એ તમારી મદદ કરશે, અને જ્યાં સુધી તમે બોલશો નહીં ત્યાં સુધી કોઈ તમારી મદદ કઈ રીતે કરે.
1: હા, અને બોલશો નહીં એના વાત પરથી એ વાત પણ આવી કે અત્યારે આપણે સંવાદ બધાનો તૂટી ગયો છે, લોકો એકબીજા સાથે વાતો નથી કરી રહ્યા. કેમ કે મારા મગજમાં મારા મનમાં ઘણી બધી વાતો છે જે મારે કોઈને કહેવી છે, પણ મારી સામે કોઈ સાંભળવા વાળો વ્યક્તિ નથી, મને કોઈ સમજવા વાળો વ્યક્તિ નથી. અને સાંભળવા વગર અને સમજવા વગર આપણે એ વ્યક્તિને જજ કરી લઈએ છીએ, જેથી વ્યક્તિ વધારે કરીને ડિપ્રેશનમાં જાય છે અને આ પગલું આગળ ભરે છે. તો તરુબેન આગળ વધીએ.
0: ચોક્કસ,
1: તો આગળ વધીએ અને સાંભળીએ રાજેન્દ્ર ઝવેરીના સ્વરમાં એક ગીત, ત્યાર એના પહેલા એડ.
2: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
3: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.

0: આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ. ગીત ગુજરી આપની હોસ્ટ અને દોસ્ત આરજે શ્વેતા અને આરજે તરુલતા કરોડિયા સાથે. તરુબેન, તમને ખબર છે આપણા દેશમાં દર વર્ષે 1,60,000 વધુ આત્મહત્યાના કિસ્સાઓ નોંધાય છે. આના મુખ્ય કારણો ઘણા બધા છે, એમાંથી 3 કારણો હું તમને જણાવું. પહેલો, પારિવારિક અને પારિવારિક સમસ્યાઓ. બીજો, બીમારી અને માનસિક તણાવ. ત્રીજો, આર્થિક તણાવ અને દેવું. અને અન્ય કારણોમાં આવે છે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા, પરીક્ષાનું દબાણ, લગ્ન જીવનના વિવાદો અને બેરોજગારી. અને જો વય જૂથની વાત કરીએ ને તરુબેન, તો એનામાં સૌથી મોટો ભાગ આવે છે 18-30 વર્ષના વય અને 30-45 વર્ષના વય જૂથના લોકોનો.
1: એકદમ સાચી વાત છે. અને આપણે ભારતમાં તો જોઈએ છીએ તો ખેડૂતો ખૂબ આત્મહત્યા કરે છે.
0: હા,
1: અને વિદ્યાર્થીઓ ખૂબ આત્મહત્યા કરે છે. એટલે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળનું કારણ છે કે એમના ઉપર આવેલું દબાણ. કારણ કે જીવન કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ પરીક્ષાનું પરિણામ એ લોકોને લાગવા લાગે છે કે પરીક્ષામાં જો આપણે સફળ થયા તો સફળતા એટલે જીવન. આ વ્યાખ્યા બદલવાની જરૂર છે. કારણ કે સફળતાને તમે તમારી નજરે જુઓ છો. તમે કદાચ ભણવામાં નિષ્ફળ થાઓ પણ એનું જરૂરી નથી કે કેટલાય અભણ લોકો છે, કેટલાય એવા દાખલા છે જેમણે એટલું ઊંચું મકામ હાંસલ કર્યું છે કે તેઓ ભણ્યા હોત તો હજુ કેટલા ઊંચે પહોંચી શક્યા હોત. પરંતુ આને સફળતાની સાથે આપણે જીવનને ન જોડવું જોઈએ. અને ખાસ કરીને માતા પિતા જે પોતાના બાળકો ઉપર ખૂબ દબાણ કરે છે કે તારે તો આટલા લાવવા જ જોઈએ, જાણે કે કોમ્પિટિશનમાં બાળકને ઉતાર્યા હોય એમ. એટલે સ્પર્ધા એ એક કારણ છે. બીજું, ઘરમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને ઘરમાં એક હૂંફ લાગવી જોઈએ, પરિવારની એક પ્રેમનું વાતાવરણ હોવું જોઈએ. પરંતુ જ્યારે હું નિરાશામાં છું, જ્યારે હું ડિપ્રેશનમાં જઈ રહી છું, જ્યારે મારા વર્તનમાં કંઈક ફરક આવી રહ્યો છે, ત્યારે મારા પરિવારના સદસ્યોને એ કેમ ખબર નથી પડતું કે આના રોજના વર્તન કરતાં આ કંઈક જુદું વર્તી રહી છે. તો એના એટલે આપણે એકબીજા પર ધ્યાન પણ નથી આપી રહ્યા. કારણ કે આપણું બધું ધ્યાન તો આપણો મોબાઈલ લઈ જાય છે, આ સ્ક્રીન લઈ જાય છે. એટલે આપણા ઘરનો પરિવાર કોઈ દુઃખી છે, કોઈ નિરાશ છે, કોઈ ડિપ્રેશનમાં છે એની ખબર જ આપણને નથી પડતી. બેરોજગારી એ તો સમસ્યા છે જ, પરંતુ એનું પણ નિવારણ આત્મહત્યા તો ન જ હોઈ શકે. કારણ કે તમે વ્હાઇટ કોલર જોબની પાછળ દોડી રહ્યા છો. જીવનમાં ને દુનિયામાં એટલા બધા કામો છે, એટલા બધા કામો છે કે તમે વ્હાઇટ કોલર જોબની જો પાછળ ન ભાગો તો તમને કોઈ પણ કામ મળી શકે અને કોઈ પણ કામમાંથી તમે પૈસા મેળવી જ શકો. એટલે બેરોજગારી અને લગ્નમાં નિષ્ફળતા અથવા લગ્નમાં થતો વિવાદ, તો એ પણ તમે સાથે બેસીને સુલેહ શાંતિ લાવી શકો છો. અને જો ન લાવે તો તમે છૂટા પડી શકો. પરંતુ એના માટે આત્મહત્યા કરવાની કોઈ જ જરૂર નથી. જીવન એટલું એટલે એ નથી કે તમે એનું સસ્તું નથી કે તમે એને આ રીતે ઉપયોગ કરો.
0: ઘણી વાર એવું હોય છે કે સ્ત્રીને એવું લાગતું હોય કે ના, મારા ઘરવાળા મને નથી સમજી શકતા, મારો પોતાનું જે માયકું છે એ મને નથી સમજી શકતું. ને આવો જ એક બનાવ મેં મારી આંખની સામે પણ જોયો છે, જેના લીધે એના ભાઈઓ એની વાતો ન સાંભળી, એના મમ્મી પપ્પાએ એની વાતો ન સાંભળી, એના હસબન્ડ, એમના જે હસબન્ડ હતો એ પણ સમજવા તૈયાર નહોતો, અને બાળકો હતા એ તો કહી જ ન શકીએ એને કે શું ચાલી રહ્યું છે એના મનમાં. ને આખરે એ સ્ત્રીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું.
1: એટલે બધાને જ ખબર હતી, એટલે કોઈ સમજી નથી શક્યું. એ નહીં, કોઈએ પોતાની જવાબદારી સીધી રીતે ઉપાડી નહીં. કારણ કે માતા પિતાને એવું લાગ્યું કે જીવનભર હવે આને ત્યાંથી છૂટી કરીને લાવીએ તો જીવનભર પછી આને મારે સંભાળવી પડશે. એટલે એક જવાબદારી આવીને તમારા માથે ઉભી રહે. અને જવાબદારી કરતા પણ સમાજ શું કહેશે, આ જે સવાલ છે ને એ સવાલ જ બધાને મારી નાખે છે. પણ એ સમાજ શું કહેશે, ભલે ને કે સમાજ તમને બચાવવા આવતો નથી, તો પછી સમાજની તમે કેમ આટલી બધી ચિંતા કરો છો? તમે તમારા નિર્ણય લો. કારણ કે તમે ભૂખા હશો તો સમાજ આવીને ખાવાનું આપવાનું નથી. તમારે તમારા પગ ચલાવવા પડશે, ત્યારે જ તમે તમારી થાળીમાં રોટલો લાવી શકશો. અત્યારે ગીત વગાડીએ.
0: ગીત પહેલા એક સ્પોટ થઈ જાય.
1: ચોક્કસ,
0: તો સાંભળીએ સ્પોટ.

0: सन्मान केवू पामशो मृत्यु पछी रवि जोवा तमाशो एक वार गुजरी जवु पड़े। એટલે મૃત્યુ પછી પણ સન્માન પામ્યા કે નહીં એના માટે ગુજરી જવાનું, એટલે ખબર પડે કે કેટલા લોકો આવ્યા છે, બધા આવ્યા છે કે નહીં, કોણે શું કહ્યું મારા વિશે। અરે પણ તમે સાંભળવા માટે જ નથી ત્યાં આગળ।
1: હા એ વાત તો સાચી,
0: બરાબર ને। એટલે આ જે સન્માન અને અપમાન છે ને એ પણ બહુ એકદમ એ છે કે આ બે શબ્દો જે છે એ શબ્દો પણ ખૂબ અંદર સુધીને આપણને કોતરી નાખે છે।
1: હા,
0: કે આણે મને જોઈએ એવું સન્માન નથી
1: આપ્યું,
0: કે આણે મારું અપમાન કેવી રીતે કર્યું, અને એ જે લાગણી છે ને એ લાગણી પણ આપણને ડિપ્રેશનમાં લઈ જાય છે,
1: લઈ જ જાય છે। એકદમ સાચી વાત।
0: એટલે ડિપ્રેશનમાં જવા માટે છે ને કારણોની જરૂર જ નથી, આપણે મનમાં એવા એવા વિચારો આવે, પરંતુ એના માટે ઘણું એવું વાતાવરણ પહેલાં સર્જાયું હોય છે। એટલે ઘણી વખત એવું વાતાવરણ સર્જાયું હોય છે કે માણસ છેલ્લે એ વસ્તુને સહન કરી શકતો નથી, એટલે એની સહન શક્તિની ઉપર જ્યારે વાત થાય ત્યારે જ આત્મહત્યા સુધી માણસ પહોંચે છે। પરંતુ જો એ વખતે એ વ્યક્તિ સાથે તમે સંવાદ કરી લો, તમે એની સાથે વાત કરી લો, એટલે મેં એવા પણ કિસ્સાઓ સાંભળ્યા છે કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા જતો હતો અને રેડિયો પર બહુ સરસ ગીત વાગી રહ્યું હતું, અને ગીત સાંભળતા સાંભળતા એ વ્યક્તિ 2 મિનિટ રોકાઈ ગયો, કારણ કે એ ગીત એને બહુ પ્રિય હતું।
1: હા,
0: એટલે એ 2 મિનિટ રોકાઈ ગયો, અને એ જે 2 મિનિટ હતી ને એ એની આત્મહત્યા રોકવા માટેનું કારણ બની ગયું।
1: અરે વાહ,
0: એટલે કોઈ ગીત પણ તમારો જીવ બચાવી શકે, કારણ કે જે ગીતો બન્યા છે એ માનવીએ જ બનાવ્યા છે, અને માનવીની લાગણીઓ પર જ બન્યા છે। એટલે કોઈ એક ગીત, કોઈની એક ટકોર, કોઈનું એક સ્મિત એ વ્યક્તિને આત્મહત્યા કરતા રોકી શકે છે, માત્ર તમારે પ્રયત્ન કરવો રહ્યો, કારણ કે એ વ્યક્તિ તો પોતે પાછળ આવી નથી શકતો, તમારે એને હાથ આપવો પડશે, તમારો હાથ ઝાલીને એ પાછળ આવશે, એટલે એને પાછળ વારવા માટે થોડો તો પ્રયત્ન કરો। કારણ કે તમારી આસપાસ જ અનેક લોકો એવા હશે, કેટલાક લોકો હસતા હશે, પરંતુ એના એ હસવાની પાછળ પણ એના હૃદયમાં એક જ્વાળામુખી ફાટી રહ્યો છે જેની આપણને ખબર જ
1: નથી પડતી,
0: કારણ કે એ વ્યક્તિ એ બતાડતો જ નથી કે એના મનમાં શું ચાલી રહ્યું છે। એવા કલાકારો આ દુનિયામાં છે, એટલે આપણે છે ને નાટક કરતા બહુ સરસ શીખી ગયા છે।
1: હા, આપણે કલાકાર,
0: હા, એટલે નાટક કરવું ને, હસવાનું નાટક કરવાનું, રડવાનું નાટક કરવાનું, રિસાવાનું નાટક કરવાનું, અને આ નાટકોમાં આપણો જીવ જ્યારે જતો રહે ત્યારે એ નાટક પૂરું થઈ ગયું
1: જાય છે। અને એ પણ થઈ ગયું છે ને કે આપણે બીજાનું જોઈને એવું કરવા જઈએ છે કે આને આટલી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી તો મારે પણ એના જેવું થવું છે, પણ આપણે એ કરી નથી શકતા, આપણે એ અપેક્ષાઓને પામી નથી શકતા, ત્યારેથી જઈને આપણે પાછા ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, યાર એણે કરી લીધું પણ મારાથી નથી થતું,
0: હવે શું બીજાની આપણે એ કરીએ ને, કમ્પેરિઝન
1: પણ ઘણી મોટી વાત છે જે આ બધા વસ્તુઓમાં આગળ આવે છે। તો તરુબેન આગળ વધીએ કાર્યક્રમમાં, તો દોસ્તો આવો સાંભળીએ આ સરસ મજાનું ગીત।

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરાસોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, વાતો તો ઘણી થઈ કે આત્મહત્યા લોકો કેમ કરે છે, પરંતુ હવે વાતો કરીએ કે આત્મહત્યા કરતા લોકોને કઈ રીતે અટકાવી શકાય. તો તમને જો એવું લાગે કે બાજુવાળો વ્યક્તિ, તમારી પાસેનો જ કોઈક વ્યક્તિ ડિપ્રેશનમાં છે, તો એની સાથે વાતો કરવાનો પ્રયત્ન કરો, એની સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરો, અને વાતમાં એની સમસ્યા જાણો કે એ કઈ સમસ્યાથી પીડાઈ રહ્યો છે, અને પછી તમારાથી જો એને કોઈ મદદ થતી હોય તો ચોક્કસ કરો. અને જો તમને પોતાને જ ખબર છે કે તમારા મગજમાં નકારાત્મક વિચારો આવી રહ્યા છે અને તમારી પાસે એવી કોઈ વ્યક્તિ નથી, અથવા તો વ્યક્તિઓ તો ઘણી બધી છે પરંતુ તમારો એના પર વિશ્વાસ નથી કે હું આ વ્યક્તિને વાત કહીશ તો વાત ફેલાઈ તો નહીં જાય ને, જ્યારે આવું બને ત્યારે ઓડિયોથી તમારા અવાજને, તમારી વાતોને રેકોર્ડ કરો, તમારી વાતોને સાંભળો, એને લખો. એ લખવામાં તમે લખશો તો પણ તમને એવું લાગશે કે લખવામાં પણ તમને, તમે પોતે જ્યારે વાંચશો ત્યારે તમને ખબર પડશે કે આમાં રસ્તો નીકળશે, કારણ કે તમે જે પ્રસંગમાંથી ગયા છો એ પ્રસંગમાંથી ઓલરેડી પહેલાં કોઈ ગયું હશે, એટલે